સગલ સમગ્રી તુમર તુમ તે હો સો તુમરી ગત મિત નાનક દાસ બોલો જી વાહેગુરુ એક ઓંકાર વાહેગુરુ જી કી ફતેહ શ્રી ભગવતી જી સહાય વાર શ્રી ભગવતી જી કી પાતશાહી દસમી પ્રથમ ભગવતી સુમર કૈ ગુરુ નાનક લઈ તે આય ફેર અંગદ ગુરુ તે અમરદાસ રામદાસ હુઈ સહાય અર્જુન હર ગોવિંદ નો સુમરો શ્રી હર રાય શ્રી હર